નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 11 જુલાઈ અને સ્ટુડિયોની ગલિયારમાં 10:01 થઈ ગઈ છે. ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. ને કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લે. તો શ્રોતાઓ, કહેવાય છે ને, હોશિયાર બનવા કરતાં સમજદાર વધારે બનવું વધારે સારું કહેવાય છે. કારણ કે હોશિયાર રસ્તા પરના કાંટાથી બચીને ચાલે છે, પણ જ્યારે સમજદાર જે વ્યક્તિ છે ને રસ્તા પરના કાંટા મેળી લે છે. એટલે કહેવાય છે ને કે ભાઈ, હોશિયાર બનવા કરતાં વધારે સમજદાર બનવું વધારે સારું કહેવાય છે. તો આપણે એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ ગુજરાતી કાર્યક્રમમાં. રાજેશ આહિરના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

એવા રસ્તા પર લાવીને ઊભા કરી દે છે કે જો બોલીએ તો સંબંધ તૂટે છે અને ચૂપ રહીએ તો ભાઈ આપણે પોતે તૂટી જઈએ છીએ. એટલે કહેવાય છે ને કે કોઈ કોઈ લાઈફમાં આપણને એવા રસ્તા પર લાવીને ઊભા કરી દે છે કે ભાઈ આપણે કોઈ જગ્યાએ બોલવા જઈએ તો સંબંધ તૂટે છે અને ભાઈ ચૂપ રહીએ તો આપણે પોતે તૂટી જઈએ છીએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. આઈ વિશ એલ્બમમાંથી લેવામાં આવેલું 2023 નું ઓન યોર વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલિયારમાં 10:15 થઈ ગઈ છે. તો શ્રોતાઓ આપણે જ્યારે વાત કરીએ એકદમ સુંદર સેન્ટન્સની, તો કહેવાય છે ને કે ભાઈ માણસ સૌથી વધારે ક્યારે એકલો લાગે છે ને, જ્યારે આસપાસ ઘણા બધા પણ હોય છે પણ સમજવાવાળો કોઈ ના હોય ને અને કદર કરનારો પણ કોઈ ના હોય ને, ત્યારે માણસ સૌથી વધારે એકલો થઈ જાય છે ને. એની પાસે ઘણા બધા લોકો હોય છે આસપાસ પણ એને સમજવાવાળું કોઈ નથી હોતું ને, ત્યારે માણસને એકલું લાગે છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર ભજન આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:25 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને, જે લાઈફ મળી છે ને મસ્તથી આનંદથી અને મજામાં જીવી લો. આપણે કહીએ છીએ ને, કોઈ પણ આપણને પૂછે છે કેમ છે તો હંમેશા આપણે કહીએ છીએ બસ મજામાં છીએ છે. તો બસ જે લાઈફ મળી છે એને આનંદથી મોજથી જીવી લો. કાલે શું ખબર છે કોને થવાનું છે. તો ચાલો એવું જ એક સંદર્ભમાં જોઈએ, આપણે ગીત લઈ લઈએ. જીવી લે સિદ્ધાર્થ ના અવાજમાં લેવામાં આવેલું, સિદ્ધાર્થ અમિતના ભાવસારમાં અવાજમાં લેવામાં આવેલું બચ્ચુભાઈ એલ્બમમાંથી ઓન યોર વે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ શરીર સુંદર હોય કે ના હોય, પણ જ્યારે આપણે વાત કરીએ તે શબ્દો હંમેશા સુંદર રાખવા, કારણ કે લોકો તમારો ચહેરો ભૂલી જશે પણ તમારા શબ્દો ક્યારેય નહીં ભૂલે. એટલે કહેવાય ને કે ભાઈ શરીર સુંદર હોય કે ના હોય, પણ તમારા જે શબ્દો છે, તમારા જે વર્ડ્સ છે, તે સારા હોવા જોઈએ, કારણ કે શબ્દને હંમેશા વ્યક્તિ યાદ રાખે છે. પણ જે વર્ડ્સ તમે બોલ્યા છે, તમારો ચહેરો વ્યક્તિ ભૂલી જાય છે પણ તમારા વર્ડ્સને હંમેશા યાદ રાખે છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમ

સાથે ભાઈ આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે આઈ વિશ એલ્બમમાંથી લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના પોણા બે વાગે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.